રીતિ આ બધું જ રીતિ. નોંધીએ કે મેગાહર્ટ્ઝ દિવેય એફએમ આ બધું જ એમ મેગાતુગા.